ભારત એના દિવસે ઘણી હાસરાત પણ હાસિલ કરી આયા અને ભારતને આલમી ચેતન જો 70% હિસ્સો જંગલ મેં રહે બેઠો સમયન ખા વઠી કરે કદીમ સિક્કા રોયલ સીલ્સ એ મંદરન મે જેકે મૂર્તિ હૈ તે મે ચીતે કે એક સગ એ ખુદ મુખ્તારી નિશાની કરે દેખાર વિંદ હો એ રવાયત કે બરકરાર રખંદે સરકાર સન 1972 મે રોયલ બેંગાલ ટાઈગર કે નેશનલ એનિમલ કરે એલાન કર્યો અને ભારત જે શાહુકાર બાયોડાયવર્સિટી એકોલોજીકલ મિલકિયત એ વંડેલા કુદરતી વર્ષે જો જો કો આહે સોચી